0: રેડિયો સંતો સપાય ભાઈ બહેન મન કે ખૂબે ખૂબે સેવા જુહાર. લોક સાહિત્ય પત્રિકા મોચો માટી એ કાર્યક્રમને કઈ કસન આમચો બસ્તર છો બોલી મંચો ભરન ભરન છો વિધા મન કે ધોરણ બાતી એવું છે જસન કવિતા બલિયાય ઠસા બલિયાય કહની બલિયાય ધંધા બલિયાય ઔર બલે રીતિ નીતિ રૂસમ છો ગોટ મનાય તો એ સબને કહે કે આમી જાનું સમજુ કે આમચો જોન પુરકા પાટી બેરા જોન પરંપરાલે કઈ આમકે શીખતો ગોટ રહે જાલે એ મનને આમકે રહે એ ચોલી કહે કે આમચો જોન પીઢી દર પીઢી શીખતે એતે રહું તો એ આમચો બલેને આ જીવનાચો વિધા મન રલી. તો આજે ચો એ લોક સાહિત્ય પત્રિકા મોચો માટી કાર્યક્રમને આપણ મન સુનાશે ભત્રી કવિતા પાઠ ઠસા આરુ હલબી કહાની. તો સબલે પહેલ સુના ભત્રી કવિતા પાઠ એકે સુનાયસો શ્રી સુનિલ કુમાર નિસાર.
1: મોર પહેલ કવિતા હાંસલે જીવન લેવડસી બાલીર ભીતરે ઓસ લેવડસી. હાંસલે જીવન લેવડસી બાલીર ભીતરે ઓસ લેવડસી. ઘરર સોના ચાંદી કે બાચાઈ કરી સોંગાય રહા. ઘરર સોના ચાંદી કે બાચાઈ કરી સોંગાય રહા. કાય કરબાસ જેબે ભૂખ પોવસી. કાય કરબાસ જેબે ભૂખ પોવસી. આંકીલે ધૂમ ઉટી ગલા સોઈ ગલા પીંડા. આંકીલે ધૂમ ઉટી ગલા સોઈ ગલા પીંડા. ચીઠી પોતર ના આસલા આવરી તોમી ના આસલાસ. ચીઠી પોતર ના આસલા આવરી તોમી ના આસલાસ. ઓટીને જોમી ગલા છે ચીમચામ. ઓટીને જોમી ગલા છે ચીમચામ. કાય કરબારાય કી હરીક લેવટો. કાય કરબારાય કી હરીક લેવટો. સોબુર ફોવાની કે ઉંચાઈસી બાટ દેવના. સોબુર ફોવાની કે ઉંચાઈસી બાટ દેવના. ખરા લેવટો બોલે જોની ઉજર બોલે લેવટો. ખરા લેવટો બોલે જોની ઉજર બોલે લેવટો. મોર કોપારને નાવ હાતાર લીકો. મોર કોપારને નાવ હાતાર લીકો. તેબે થોમનાર લાલી લેવડસી. તેબે થોમનાર લાલી લેવડસી. મત દુસર કવિતા આય ઓટીને ઇંગરા સોંગા. ઓટીને ઇંગરા સોંગા ગોટને બોપુ સોંગા. ઓટીને ઇંગરા સોંગા ગોટને બોપુ સોંગા. જીવાર મન આચ્યાલે મોરબાર તિયારી સોંગા. જીવાર મન આચ્યાલે મોરબાર તિયારી સોંગા. સોબુર હરિકને જા. સોબુર હરિકને જા. દુઃખને પુની ધર્મ કરા. દુઃખને પુની ધર્મ કરા. સરલે ધૂરા કરાહા. સરલે ધૂરા કરાહા. ગાંવ આરી ખોરી લે મયા સોંગાય રહા. ગાંવ આરી ખોરી લે મયા સોંગાય રહા. મોર તીસર કવિતા આય એ જીવન આય માટીર પુતરા. એ જીવન આય માટીર પુતરા. પાણી પગલે ભોસડી જાયસી. એ જીવન આય કાગતર ગોંદા.